આપણું જીવન નરઈ અનમોલ હૈ તો આપણે ચાહે કે આપણે જીવન મેં આપા ખુશ રહેવા ઓર પૂરી તરીકા ઉત્સાહ હું આપણે જીવન મેં જીવાસા.